બેન્ડમોનો અણસ્કી ખાતે કાર્યક્રમ ખેતીવાડીથી કી પડસુટ આપને મારું આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સુછા અમને આલી શકો અમારા અણપતા માટે અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધરા કેમ્પસ બાસવાડા રાજસ્થાન અમારો પિનકોડ નંબર હે 327001 અજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણ ફોન નંબર માટે અમારો ફોન નંબર હે 9460051234 તો બહેન બનુ ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક નવી શની હાથે તારુદી રામ રામ રામ રામ

0: ભાઈ ને બોલું, આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડ ની છાવ મેં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવા મેં આપણે હા રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હો ભાઈ, અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી, બલ્કી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણી ને બચાડંગા ને આપણી ધરતી ને જીવનદાન આલંગા.
1: હોવે પ્રકૃતિ ને બચાવો, ભવિષ્ય ને હદારો. હોવે
0: આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલ ને બદલાવ ની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિત ને પ્રસારિત.

0: મારું નામ ગિલ્લી હે ને હું મુન્નીની મોટી બોન હું. એક દાડો સ્કૂલ થકી આવી તો દેખ્યું કે મુન્ની ઘણી રોઈ રહી હતી, તો હું સમજી કે પાણીની તર લાગી રહી હે. તો હું દોડીને બા કને ગઈ ને કીધું કે બાબા મુન્નીને તર લાગી હે તો એને પાણી પીવડાવો દે. બાએ હફતિંગ ના કહી દીધું ને મને કીધું કે 100 મહિના સુધી મુન્ની કેવલ એની માનું દૂધ જ પીએગા, ને અગર આપણે મુન્નીને કાંઈ બી ખવડાવંગા તો એને દસ્ત લાગી જાગા. તો પછી બીજી વખત મુન્ની રોઈ તો મેને કાન મેં કહી દીધું કે 100 મહિના સુધી તને કેવલ માનું દૂધ જ પીવું હે.
1: સ્તનપાન વિકલ્પ નહીં સંકલ્પ હે.
2: નમસ્કાર સાથીઓ, આપ સભી સુન રહે હૈ વાગડ કી આવાજ ઓર આપકા અપના સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM પર.

0: કાર્યક્રમ ઘુમર હમરવારી અમારી હિત્તી બુન અને આપની બુન અંજલિ
1: ને આપની બુન જાગૃતિ નું
0: રામ રામ બુને આપ હમરી રહ્યો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM માતે ને આપ સબનું ઘણીમાન સ્વાગત કરા હો અમારે આજને કાર્યક્રમ ઘુમર મેં
1: હવે બોને લઈને હાજર થઈ કે હા કાર્યક્રમ ઘુમર ને એક નવા વિષય ને હાથે આજના આ કાર્યક્રમ ને માધ્યમ થકી અંજલિ બુન આપણે વાતે કરવા રહા રસોઈ થકી જોડ્યા વ્યવસાય ને બારા મેં ને આ વ્યવસાય આપણી બુને હરતે કરી શકે એના બારે જેમકી એક એવું ક્ષેત્ર જે હર ઘર મેં મોજુદ હૈ એ હૈ રસોઈ જે આપણે સ્વાદ બને હૈ સંસ્કાર પકે હૈ ને રોજગાર ભી મળે હૈ તાજા વાતે કરંગા કે આપણે જે ભારતીય રસોઈ હૈ એ આપણે આત્મનિર્ભર ભારત ને દેડ હરતે બની શકે
0: હવે તે ચક્રવૃદ્ધિ પણ અણા વિષય માટે કાર્યક્રમ ઘુમર મેં આપણી પુનતિ કી ઘણા કની વાતે થાયંગા પણ કાર્યક્રમ શરૂ કરા એને પહેલે આપણી પુનાને હમરા વિદા ગીત મોર કરા આપણી વાતે
1: હવે તો બોને આપ સબ હમબર દરો આપણો રેડિયો આપણી વાતે વાકર રેડિયો 90.8 FM

0: અંજલિ ગોર ગીતતા આશ્યો પૂરુંના ગીતને બાદ એક વખત ફરી આપણે બોનોનું આપણે સ્વાગત કરવા હો આપણે આજની કાર્યક્રમ ઘુમર મેં ને જેમ કે ગીતે કે પહેલા વિષય બતાડ્યું હતું કે આજે આપણે વાતે કરવા રહ્યા કે રસોઈ થકી જોડ્યા વ્યવસાય કયા કયા હે ને આપણી બોને આત્મનિર્ભર હરતે બની શકે
1: હવે તો જાગૃતિબોન આપણે દેખો હો કે ભારત જેવા વિકાસશીલ દેશ મેં આપણી બોનોની આર્થિક સ્થિતિને મજબૂત કરવા બદલે સ્વરોજગારનું ઘણું મહત્વ હે આપણી બોના બદલે રચનાત્મક એનાની મહેનત ને એનાના સમર્પણની સ્વરોજગારની માધ્યમ થકી આપણે નવી ઊંચાઈ માટે લઈ જઈ શકો વિશેષ કરીને આપણા રસોડા થકી જુડે તક જે વ્યવસાય હે એ ઘણો અસલ ને પ્રભાવશાલી સાબિત થઈ શકે આપણે દેખા હો કે રસોઈ થકી જુડે વ્યવસાય ન કેવલ આપણી બોનોની આર્થિક નિર્ભરતા આલે હે બલ્કી એનાનો આત્મવિશ્વાસ ને સામાજિક સ્થિતિને ભી હદારે હે
0: હવે અંજલિ બોન આપે ઘણી અસલ વાત કરી જેમ આપણે ભારતની બોને સદીઓ થકી રસોઈ માં આપણી પ્રતિભાનું પ્રદર્શન કરતી આવી રહી છે પહેલે આ કામ સિર્ફ પરિવાર બદલે કરતા હતા જેમ કે ખાવાનું બનાવવા સુધી સીમિત હતું પણ આજે આપણે દેખો કે રસોઈ વ્યવસાય અને સ્વરોજગારનું એક સશક્ત માધ્યમ બની ગઈ છે આ વ્યવસાય ન કેવલ આપણી બોનોને આર્થિક રૂપ થકી મજબૂત બનાવી રહ્યું છે બલ્કે સમાજમાં એની પહેચાન ભી બનાવી રહ્યું છે જેમ કે રસોઈ થકી

0: लोकप्रिय जे स्वरोजगार है इन बारे में अगर आपने बातें करा हा तो टिफिन सेवा भी आपरी बोने करी सके घर में बैठने जिम की बोने आपरे घर में घर थकी टिफिन सर्विस शुरू करी ने से दफ्तर जाओ वाला छात्र छात्रा है या कोई ऑफिसर है या कोई भी मना खे से घर की बातें जरूर है इन्हा वाले टिफिन सेवा शुरू करी ने स्वादिष्ट भोजन आली ने एक आत्मनिर्भर बोन बनी सके क्योंकि आ काम अपने घर में बैठने भी करी सका ने अपने बीजे की जावाने कोई जरूरत भी नहीं रहती बोने तो अपने खावानू बनाबा में तो माहिर रहसे
1: હવે ચક્રતિબુન આપે સહી કીધું એની સાથે આપણે અચાર પાપડનું બિઝનેસ કરી શકો મસાલા બનાવી શકો મીઠાઈઓ બનાવી શકો નમકીન બનાવી શકો એની સાથે અવડેના ટાઈમે આપણે દેખી રહ્યો કે ચોકલેટ બનાવવાની જે ચીજે હે એનું વ્યવસાય બી આપણી બુના બદલે ઘણું નવું થઈ ગયું હે આપણી બુને ઘરે કેક વગેરે બનાવીને હોમ ડિલિવરી ભી કરી શકે આવું કરવા થકી આપણે દેખો હ કે આપણી જે બુને હે એ ખુદનો વ્યવસાય શરૂ કરી શકે અને ખુદને આત્મનિર્ભર બનાવી શકે આપણે દેખો હ કે રસોઈ થકી જોડે આ જે વ્યવસાય હે એ આપણી બુનોને આર્થિક નિર્ભરતા બનાવે હે આત્મવિશ્વાસને વધાવે હે સામાજિક પહેચાન એણોને બનાવે હે ને એણોનું જે સમય હે એ ભી સંતુલિત રાખે હે કેમ કે આપણે દેખો હ કે ઘર થકી બહાર જઈ વખત આપણી બુને કામ કરવા જાય હે તો ઘર પરિવારની એણોને હંમેશા ચિંતા લાગી થકી રહે હે એવા અમે એ ઘરે રહીને આ કાર્ય કરીને આપણે ઘર પરિવારનું બી ધ્યાન રાખી શકીએ એણાને પરિવારનો સહયોગ બી મળી શકે જેથી સામાજિક બદલાવ થાય હે સોરાની શિક્ષામાં યોગદાન આલી શકે ને સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિમાં બી હદા થાય હે
0: હવે અંજલિ બુન એક એવી દુનિયા જે આપણે સ્વાદ સિર્ફ જીવન માટે નથી બલ્કિ ભવિષ્યને બી સવારે હે આજે આપણે વાત કરી રહ્યા રસોઈને બારામાં રસોઈ થકી ધુઓ જે નીકળે હે એ સ્વાલંબનને પ્રકાશની ઓર પડે હે આપણે દીકરા અંજલિ બુન કે આપણી સંસ્કૃતિમાં રસોઈ સિર્ફ ભોજન પકાવવાનું સ્થાન નથી બલ્કિ આ પરિવારની આત્મા હે આપણી બોનાની પહેચાન હે ને આર્થિક સશક્તિકરણનું નવું દ્વાર હે વર્તમાન સમયમાં જઈ વરે આત્મનિર્ભરની આવાજ બુલંદ થઈ રહી હે તઈ વરે રસોઈ નારી શક્તિની એવી નિયમિત તબદીલ થઈ રહી હે આપણે કહી શકીએ કે આપણે આપણા કને કોઈ ભારી પૂંજી નહીં હોય યા સંસાધન ન હોય તો બી આપણે સ્વરોજગારની મિસાલ સ્થાપિત કરી શકો જેમ કે આપણે ઘરે બેહીને બી આ ચીજે ટિફિન સેવા કરી શકો યા એકબીજાને ખાવાનું ખવડાવીને બી આત્મનિર્ભર બની શકો
1: જે
0: આપણે દેખા અંજલિ બોન કે ભારતીય સમાજમાં રસોઈની પરિકલ્પના પહેલે થકી જ ઘરની કેન્દ્ર શક્તિ રહી હે આ એ સ્થાન હે જે આપણે ઉર્જા નીકળે હે સંસ્કાર પનપે હે ને પરિવાર જોડે થક્યું રહે પણ સમયને હાથે આ પરંપરાગત સ્થાને નવું રૂપ લઈ લીધું હે જેને આપણે રોજગારનું
1: હવે ચક્રતિબોન આપે સહી કીધું ત્રણેય પ્રકાર થકી આ કાર્યક્રમમાં આપણે ઘણી અસલ તરીકા થકી એ જાણી રહ્યો કે આપણે રસોડા થકી જોડ્યા કયા કયા એવા વ્યવસાય હે જે આપણે કરીને ખુદને આત્મનિર્ભર બનાવી શકો તો વાતે આપણે અગાડી અમસ કરતા રંગ પર મારું મન થઈ રહ્યું હે કે કેમને આપણી બોનોને આપણે એકુર ગીત હમરાવી દો
0: હવે તો હમરા ગીત ને મોરે કરા આપણી વાતે

0: જાગૃતિ બોલ, ગીત તો આવીશું પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપણે પાસે ફરો કાર્યક્રમ ઘુમર મેં. જેમ કે ગીત થકી પહેલા આપે ઘણી અસલ તરીકા થકી બતાડ્યું કે રસોઈ થકી જોડે જે કામ હે એ આપણી બોનને આત્મનિર્ભરતા થકી જોડે હે. આ સમય વાત કરો કે રસોઈ થકી જોડે જે વ્યવસાય હે એ આપણી બોને હરતે શરૂ કરી શકે તો સબથી પહેલા તો એને યોજના બનાવવી હોગા, પછી એને પ્રશિક્ષણ લેવું હોગા, પછી એને જાગૃતિ બોન કચ્ચો માલ જુટાવવું હોગા. અને ઘણી વખત આપણે દેખો હોય કે આપણે મોટા સ્તર માટે કયું કામ શરૂ કરો તો એને બદલે આપણને પંજીકરણ ને લાયસન્સ ભી લેવું પડે. એને બાદ આપણને ગ્રાહક સેવા ને જે ચીજે હે એને હદાર કરવું હોગા. કેમકે ઘણી વખત આપણે દેખો હોય કે આપણે હેતું કામ કરવું શરૂ કર દો પણ ટાઈમ માટે આપણી કોઈ ચીજ હે એ આપણા ગ્રાહક પૂરી ન પૂગે તો આપણે તે કહો કે આપણે જે કામ શરૂ કર્યું હે એનમાં આપણને નુકસાન ઉઠાવવું પડી શકે. તો આપણને પહેલા હિતથી યોજના બનાવી લેવી હે ને હિતથી જાણકારી પ્રાપ્ત કરીને આપણને કોઈ કામ શરૂ કરવું હે.
1: હવે અંજલિ પણ જેમ કે આપણે વ્યવસાયની બારેમાં વાત કરી રહ્યા, સ્વરોજગારની બારેમાં વાત કરી રહ્યા, તો સ્વરોજગારનો અર્થ હે આત્મનિર્ભર બનવું, બીજા માટે નિર્ભર નહીં રહેવું ને ખુદ બદલે આપણે અવસર પેદા કરવું. રસોઈ એક એવું ક્ષેત્ર હે જે ભારી પૂંજીની આવશ્યકતા નથી રહેતી, બુનિયાદી સંસાધન પહેલે થકી જ ઉપલબ્ધ રહે ને સબ થકી અહેમ વાત કે કૌશલ આપણે કને પહેલે થકી જ મોજૂદ હે. આપણે બીજા કને શીખવા નથી જવું પડતું. સ્વરોજગારને જરીયે વ્યક્તિ ન કેવળ આપણે પરિવારનું ભરણ પોષણ કરી શકે બલકી સમાજમાં આપણી પહેચાન ભી

0: બલ્લે બાજારમાં દુકાન ખોલવું અનિવાર્ય નથી. મોબાઈલ, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયાના માધ્યમથી બી આપણે રસોઈમાં બન્યું થતું ઉત્પાદ સીધા આપણે ગ્રાહક સુધી પૂગી જાય છે. આ બદલાવ રસોઈને એક સીમિત સ્થાન થકી નિકાળીને વૈશ્વિક મંચ માટે લઈ આવ્યું છે.
1: હવે ચક્રતિબુન, એને સાથે આપણી ભોજન રસોઈ વ્યવસાયમાં નવાચાર ભી લાગવો હોગા. આપણે દેખો કે પારંપરિક જે વ્યંજન હે એમાં નવું હવા અને પેકેજિંગ આપણને પ્રસ્તુત કરવું હોગા. હેલ્ધી ફૂડ એટલે કહી શકાય કે સ્વાસ્થ્યવર્ધક જે ચીજે હે એના આપણને નિર્માણ કરવું હોગા. કેમ કે હવે આપણે દેખી રહ્યા કે સભ્ય જે મનખ હે એ સ્વાસ્થ્યવર્ધક ચીજે માટે વધારે નિર્ભર થઈ ગયા હે. એની સ્વાસ્થ્ય વાળી જે ચીજે હે એ વધારે અસલ તરીકા થકી મળીગા. તો આપણે દેખો કે આપણી બુનોનો જે વ્યવસાય હે એ અસલ તરીકા થકી સાલી પાગા.
0: હવે અંજલિ પણ જિંદગી સ્વરોજગાર ને આત્મસન્માન ની વાત કરો તો રસોઈ થકી જુડે સ્વરોજગાર સિર્ફ આર્થિક આઝાદી નથી, બલ્કિ માનસિક ને સામાજિક આત્મસન્માન ભી આપણે ના લે હે. જે વરે કોઈ વ્યક્તિ યા વિશેષતા આપણી બોન આપણા દમ માટે કમાઈ કરે હે તઈ વરે ઇનામે નિર્ણય લેવાની ક્ષમતા વધે હે, આત્મવિશ્વાસ સશક્ત થાય હે ને એના સાથે પરિવાર ને સમાજ માં એનું સ્થાન ભી ઊંચું થઈ જાય હે. આ આત્મસન્માન સમાજ ને અગાડી લઈ જવાની તાકાત હે. એના સાથે રસોઈ થકી સ્વરોજગાર ની રાહ આસાન નથી, ઘણી બાધાએ આપણી બોનને સામે આવે. જેમ કે આપણે દેખ્યું અંજલિ બોન કે સમાજ ની માનસિકતા આપણી બોન ને કામ બદલે બાધા બને હે, સંસાધનની સીમિતતા ભી બાધા બને હે, બજાર ની પ્રતિસ્પર્ધા ભી બાધા બને હે, તકનીકી જ્ઞાન ની કમી ને કારણે ભી ઈ અગાડી ન બળી શકતી. પણ આ સબ ચુનૌતી ને પાર કરવું અસંભવ નથી. યદી આપણે મન મેં સંકલ્પ હો, પ્રબલ હો, તો આપણે હર દિવાસ પુલ બની શકે.
1: હવે ચક્રતિ બોન, આપે સહી કીધું આજે જરૂરત હે અણી વાતને સમજવાની, સરકાર સમાજ ને સ્વયં મહિલાઓને કે એ અણી દિશામાં વધારે પ્રયાસ કરે તાકી આપણી જે બોને હે એ વધારે તકી વધારે આત્મનિર્ભર બની શકે. આ સ્વરોજગાર ન કેવલ આપણી બોનને આર્થિક રૂપ તકી મજબૂત કરેગા, બલ્કી મય તકી આત્મસન્માન, આત્મવિશ્વાસ ને સામાજિક પહેચાન ભી એનાને સ્થાપિત કરેગા. એટલે આપણી બોનને અણી દિશામાં નિરંતર પ્રયાસ કરીને એક સમૃદ્ધ સશક્ત ભારતનું નિર્માણ કરવું હોગા.
0: હવે અંજલિ બોન, તો આપણે કહી શકીએ આપણી બોનને કે જઈ વારે આપણે રસોઈની વાત કરો તો અક્ષર આપણી આંખમાં હામે ઘરેલું દ્રશ્ય ઉભરી આવે હે. ચૂલ્હાની આંચ, મસાલાની ખુશ્બુ, ભોજન પકાવતી થકી કોઈ બોન. પરંતુ હવે સમય આવી ગયો હોય કે આની છબીને એક નવી દ્રષ્ટિ થકી દેખવાનું. આજની રસોઈ કેવળ ઘરનું પેટ નથી ભરતી, બલ્કિ સ્વાભિમાન, આત્મનિર્ભરતા અને સ્વાવલંબનની નવી ગાથા ભી રચી રહી હે. આ આધુનિક યુગ મેં રસોઈ એક ઉદ્યોગની પ્રયોગશાલા બની ચૂકી હે, જે હર વ્યંજન ને પસાડી મહેનત, હર સ્વાદ ને પસાડી આપણા સપના, હર બર્તન મેં આત્મબલ ની ઉર્જા સમાઈ થકી હે. આ રોટિયા કેવલ ગોળ નથી બનતી, બલ્કિ આ સપના ને ભી પકાવે હે ધીરે ધીરે, પણ પૂરી યકીન ને હાથે. બોને, સ્વરોજગાર ની દુનિયા મેં રસોઈ એક એવી રાહ હે જે બડા થકી બડા નિવેશ, ડિગ્રી, દફતર ની મોહતાજ નથી. આ કેવલ હુનર ને આત્મવિશ્વાસ નો સચ્ચો ઉત્સવ હે. આ ઉત્સવ આજની બોનને, આજની યુવાઓને ને આપણે ગ્રામીણ ભારતને ભી આર્થિક સ્વતંત્રતાની ઓર લઈ જઈ રહી હે. રસોઈ થકી નેત્ર થકુર સ્વરોજગાર હવે સિર્ફ એક વ્યવસાય નથી, બલ્કિ એક આંદોલન બની ચૂક્યું હે, જેના મેં હર ગૃહિણી એક ઉદ્યમી હે, હર ચૂલો એક પ્રેરણા હે ને હર તવા માટે શીખતી થકી રૂટી આત્મનિર્ભર ભારત ને નિર્માણ નું પ્રતીક હે. એટલે હવે સમય આવી ગયો હે કે આપણે ભી રસોઈ ને સિર્ફ સેવાનું સ્થાન નથી, બલ્કિ સર્જન નું કેન્દ્ર માના.
1: હવે ચક્રતિ બોન, આપે સહી કીધું તણી પ્રકાર થકી આપણે બોને કાર્યક્રમ ને માધ્યમ થકી હમસિસ કે હોંગા કે એના હરતી રસોડા થકી જુડે જે વ્યવસાય હે એને અલગ અલગ પ્રકાર થકી ચીજો ને અપનાવીને પૂરી રણનીતિ બનાવીને કાર્ય કરવું હોગા, તાકી એનાનું જે રોજગાર હે એ સાલી શકે ની અસલ તરીકા થકી આપણી આર્થિક સ્થિતિ ને હદાવી શકે. તો આશા કરો હું કે આ હંગરી વાતે આપણી બોનાને ગમી હોંગા, કેમ કે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટા પડવાનો. તો સૂટા તો પડ, પણ સાથે પહેલા હમરી લાયક ઓર ગીત.

0: મારું નામ ગિલ્લી હે ને હું મુન્નીની મોટી બોન હું. એક દાડો સ્કૂલ થકી આવી તો દેખ્યું કે મુન્ની ઘણી રોઈ રહી હતી, તો હું હમઝી કે ને પાણીની તર લાગી રહી હે, તો હું દોડીને બા કને ગઈ ને કીધું કે બાબા મુન્નીને તર લાગી હે તો એને પાણી પીવડાવો દે. બાએ હફતિંગ ના કહી દીધું ને મને કીધું કે 100 મહિના સુધી મુન્ની કેવલ એની માનું દૂધ જ પીએગા ને અગર આપણે મુન્નીને કાંઈ બી ખવડાવંગા તો એને દસ્ત લાગી જાગા. તો પછી બીજી વખત મુન્ની રોઈ તો મેં એને કાનમાં કહી દીધું કે 100 મહિના સુધી તને કેવલ માનું દૂધ જ પીવું હે.
1: સ્તનપાન વિકલ્પ નહીં સંકલ્પ હે. ભાઈ ને બોનો, આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહો યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવામાં આપણે હાલ રહો એ બી આપણા થકી કઈ આશ લાગે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા. હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: પપ્પા પપ્પા, મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
0: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા.
1: હવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે. શિક્ષા થકી જ બદલેગા હર એક દાડો નિરાતર.
2: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
0: યાદ રખી, કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હે. હર બચ્ચે કી પઢાઈ હમ સબકી જિમ્મેદારી હે.
1: હોવે જઈ વરે સબ સોરા ભણેગા તારે સ્તુતિશ અગાડી વધેગા.
0: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હે હર બચ્ચે કા પૂરા હક.
1: વાગ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: મારું નામ ગિલ્લી હે ને હું મુન્નીની મોટી બોન હું. એક દાડો સ્કૂલ થકી આવી તો દેખ્યું કે મુન્ની ઘણી રોઈ રહી હતી, તો હું હમઝી કે પાણીની તર લાગી રહી હે. તો હું દોડીને બા કને ગઈ ને કીધું કે બાબા મુન્નીને તર લાગી હે તો એને પાણી પીવડાવ દે. બાએ હફતિંગ ના કહી દીધું ને મને કીધું કે 100 મહિના સુધી મુન્ની કેવલ એની માનું દૂધ જ પીએગા, ને અગર આપણે મુન્નીને કાંઈ ભી ખવડાવંગા તો એને દસ્ત લાગી જાગા. તો પછી બીજી વખત મુન્ની રોઈ તો મેં કાનમાં કહી દીધું કે 100 મહિના સુધી તને કેવલ માનું દૂધ જ પીવું હે.
1: સ્તનપાન વિકલ્પ નહીં સંકલ્પ હૈ.

મેન્ડમોનું અણસ્કી થાતે કાર્યક્રમ ખેતીવાડીથી પડ સૂટ આપને મારું આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સુછા અમને આલી શકો અમારા અણપતા માટે અમારું પતું હૈ કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો

0: कार्यक्रम घूमर हमरवारी अमर हिट्टी बुना ने आपनी बोन अंजलि
1: ने आपनी बोन जागृति नो
0: राम राम बुने आप हमरी रहो आपनो सामुदायिक रेडियो फागड़ रेडियो 90.8 एफएम माते ने आप सबनो घणेमान स्वागत करो हो हमारे आज ने कार्यक्रम घूमर में
1: હવે બોને લઈને હાજર થઈ કે હા કાર્યક્રમ ઘૂમરને એક નવા વિષયને હાથે આજના આ કાર્યક્રમને માધ્યમથી અંજલી બોન આપણે વાતે કરવા રહા રસોઈ થકી જોડ્યા વ્યવસાયને બારામાં ને આ વ્યવસાય આપણી બોને હરતે કરી શકે એના બારે જેમ કે એક એવું ક્ષેત્ર જે હર ઘરમાં મોજુદ હે એ હે રસોઈ જે આપણે સ્વાદ બણે હે સંસ્કાર પકે હે ને રોજગાર ભી મળે હે તાજે વાતે કરંગા કે આપણે જે ભારતીય રસોઈ હે
0: આત્મનિર્ભર
1: ભારતને

0: અંજલી બોન, ગીતતા આઈશું. પૂર્ણના ગીતની બાત એક વખત ફરી આપણી બોનોનું આપણે સ્વાગત કરો હો આપણે આજની કાર્યક્રમ ઘુમર મેં. ને જેમ કે ગીતે કે પહેલા વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતે કરવા રહો કે રસોઈ થકી જોડ્યા વ્યવસાય કયા કયા હે ને આપણી બોને આત્મનિર્ભર હૃદય બની શકે.
1: હવે તો જાગૃતિ બોન, આપણે દે કહો કે ભારત જેવા વિકાસશીલ દેશ મેં આપણી બોનોની આર્થિક સ્થિતિને મજબૂત કરવા બદલે સ્વરોજગારનું ઘણું મહત્વ હે. આપણી બોનો બદલે રચનાત્મક એણાની મહેનત ને એણાના સમર્પણની સ્વરોજગારની માધ્યમ થકી આપણે નવી ઊંચાઈએ માટે લઈ જઈ શકો. વિશેષ કરીને આપણા રસોડા થકી જોડ્યો તક જે વ્યવસાય હે એ ઘણા અસલ ને પ્રભાવશાલી સાબિત થઈ શકે. આપણે દેખા હો કે રસોઈ થકી જોડ્યા વ્યવસાય ન કેવલ આપણી બોનોને આર્થિક નિર્ભરતા આલે હે, બલ્કિ એનાનો આત્મવિશ્વાસ ને સામાજિક સ્થિતિને ભી હદારે હે.
0: હવે અંજલી બોન, આપે ઘણી અસલ વાત કરી જેમ આપણે ભારતની બોને સદીઓ થકી રસોઈ માં આપણી પ્રતિભાનું પ્રદર્શન કરતી આવી રહી હે. પહેલે આ કામ સિર્ફ પરિવાર બદલે કરતા હતા, જેમ કે ખાવાનું બનાવવા સુધી સીમિત હતું, પણ આજે આપણે દેખ્યું કે રસોઈ વ્યવસાય અને સ્વરોજગારનું એક સશક્ત માધ્યમ બની ગઈ હે. આ વ્યવસાય ન કેવલ આપણી બોનને આર્થિક રૂપ થકી મજબૂત બનાવી રહ્યું હે, બલ્કિ સમાજમાં એની પહેચાન ભી બનાવી રહ્યું હે. જેમ કે રસોઈ થકી જોડ્યા લોકપ્રિય જે સ્વરોજગાર હે એના બારામાં અગર આપણે વાતે કરો તો ટિફિન સેવા ભી આપણી બોને કરી શકે ઘર મેં બહીને. જેમ કે બોને આપણે ઘર મેં ઘર થકી ટિફિન સર્વિસ શરૂ કરીને જે દફતર જવા વાળા છાત્ર છાત્રા હે યા કોઈ ઓફિસર હે યા કોઈ ભી મનક હે જે ઘર થકી બહાર થી જઈ રહ્યું હે એના બદલે ટિફિન સેવા શરૂ કરીને સ્વાદિષ્ટ ભોજન આલીને એક આત્મનિર્ભર બોન બની શકે. કેમ કે આ કામ આપણે ઘર મેં બહીને ભી કરી શકે ને આપણે બીજે કે જવાની કોઈ જરૂરત ભી નથી રહેતી. બોને તો આપણી ખાવાનું બનાવવામાં તો માહિર હશે.
1: હવે ચક્રતિ બોન, આપે સહી કીધું, એની સાથે આપણે અચાર પાપડનું બિઝનેસ કરી શકો, મસાલા બનાવી શકો, મીઠાઈઓ બનાવી શકો, નમકીન બનાવી શકો. એની સાથે અવડેના ટાઈમમાં આપણે દેખી રહ્યો કે ચોકલેટ બનાવવાની જે ચીજે હે એનો વ્યવસાય ભી આપણી બોને બદલે ઘણું નવું થઈ ગયું હે. આપણી બોને ઘરે કેક વગેરે બનાવીને હોમ ડિલિવરી ભી કરી શકે. આવું કરવા થકી આપણે દેખો કે આપણી જે બોને હે એ ખુદનો વ્યવસાય શરૂ કરી શકે અને ખુદને આત્મનિર્ભર બનાવી શકે. આપણે દેખો કે રસોઈ થકી જોડ્યા આ જે વ્યવસાય હે એ આપણી બોનોને આર્થિક નિર્ભરતા બનાવે હે, આત્મવિશ્વાસને વધાવે હે, સામાજિક પહેચાન એણાને બનાવે હે ને એણાનું જે સમય હે એ ભી સંતુલિત રાખે હે. કેમ કે આપણે દેખો કે ઘર થકી બહાર જઈ વખત આપણી બોને કામ કરવા જાય હે તો ઘર પરિવારની એણાને હંમેશા ચિંતા લાગી થકી રહે હે. એવા મેં એ ઘેરે રહીને આ કાર્ય કરીને આપણે ઘર પરિવારનું ભી ધ્યાન રાખી શકીએ, એણાને પરિવારનું સહયોગ ભી મળી શકે, જેથી સામાજિક બદલાવ થાય હે, સોરાની શિક્ષામાં યોગદાન આપી શકે ને સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિમાં ભી હદાર થાય હે.
0: હવે અંજલી બોન, એક એવી દુનિયા જે આપણે સ્વાદ સિર્ફ જીબાન માટે નથી બલ્કિ ભવિષ્યને ભી સવારે હે. આજે આપણે વાત કરી રહ્યા રસોઈને બારામાં, રસોઈ થકી ધુવો જે નીકળે હે એ સ્વાલંબનને પ્રકાશની ઓર બળે હે. આપણે દીક અંજલી બોન કે આપણી સંસ્કૃતિમાં રસોઈ સિર્ફ ભોજન પકાવવાનું સ્થાન નથી બલ્કિ આ પરિવારની આત્મા હે, આપણી બોનની પહેચાન હે ને આર્થિક સશક્તિકરણનું નવું દ્વાર હે. વર્તમાન સમયમાં જે વારે આત્મનિર્ભરની આવાજ બુલંદ થઈ રહી હે તે વારે રસોઈ નારી શક્તિની એવી નીવમાં તબદીલ થઈ રહી હે. આપણે કહી શકીએ કે આપણે આપણે કહીને કોઈ ભારી પૂંજી ન હો યા સંસાધન ન હો તો ભી આપણે સ્વરોજગારની મિસાલ સ્થાપિત કરી શકો. જેમ કે આપણે ઘરે બહીને ભી આ ચીજે ટિફિન સેવા કરી શકો યા એકબીજાને ખાવાનું ખવડાવીને ભી આત્મનિર્ભર બની શકો. આપણે દેખા અંજલી બોન કે ભારતીય સમાજમાં રસોઈની પરિકલ્પના પહેલે થકી જ ઘરની કેન્દ્ર શક્તિ રહી હે. આ એ સ્થાન હે જે આપણે ઉર્જા નીકળે હે, સંસ્કાર પનપે હે ને પરિવાર જોડે થક્યું રહે. પણ સમયને હાથે આ પરંપરાગત સ્થાને નવું રૂપ લઈ લીધું હે જેને આપણે રોજગારનું કેન્દ્ર કહો.
1: હવે ચક્રતિ બોન, આપે સહી કીધું, તેની પ્રકાર થકી આજે કાર્યક્રમમાં આપણે ઘણી અસલ તરીકા થકી એ જાણી રહો કે આપણે રસોડા થકી જોડ્યા કયા કયા એવા વ્યવસાય હે જે આપણે કરીને ખુદને આત્મનિર્ભર બનાવી શકો. તો વાતે આપણે અગાડી આમસ કરતા રંગા, પર મારું મન થઈ રહ્યું હે કે કેમને આપણી બોનને આપણે એક ઓર ગીત હમરાવી દો.
0: હવે તો હમરા ગીતને મોરે કરા આપણી વાતે.

0: જાગૃતિ બોલ, ગીત તો આવીશું પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપણે પાસે ફરો કાર્યક્રમ ઘુમર મેં. જેમ કે ગીત થકી પહેલા આપે ઘણી અસલ તરીકા થકી બતાડ્યું કે રસોઈ થકી જોડે જે કામ હે એ આપણી બોનને આત્મનિર્ભરતા થકી જોડે હે. આ સમય વાત કરો કે રસોઈ થકી જોડે જે વ્યવસાય હે એ આપણી બોને હરતે શરૂ કરી શકે, તો સપ્તકી પહેલે તો એને યોજના બનાવવી હોગા, પછી એને પ્રશિક્ષણ લેવું હોગા, પછી એને જાગૃતિપૂર્ણ કચ્ચો માલ જુટાવવો હોગા. અને ઘણી વખત આપણે દેખો કે આપણે મોટા સ્તર માટે કયું કામ શરૂ કરો તો એને બદલે આપણને પંજીકરણ ને લાયસન્સ ભી લેવું પડે. એને બાદ આપણને ગ્રાહક સેવા ને જે ચીજે હે એને હદાર કરવું હોગા. કેમ કે ઘણી વખત આપણે દેખો કે આપણે હેતુ કામ કરવું શરૂ કર દો, પણ ટાઈમ માટે આપણી કોઈ ચીજ હે એ આપણા ગ્રાહક સુધી નહીં પૂગે, તો આપણે દેખો કે આપણે જે કામ શરૂ કર્યું હે એમને આપણને નુકસાન ઉઠાવવું પડી શકે. તો આપણને પહેલે હિતની યોજના બનાવી લેવી હે ને હિતની જાણકારી પ્રાપ્ત કરીને આપણને કોઈ કામ શરૂ કરવું હે.
1: હવે અંજલિ પણ જેમ કે આપણે વ્યવસાયની બારેમાં વાત કરી રહ્યો, સ્વરોજગારની બારેમાં વાત કરી રહ્યો, તો સ્વરોજગારનું અર્થ હે આત્મનિર્ભર બનવું, બીજા માટે નિર્ભર નહીં રહેવું ને ખુદ બદલે આપણે અવસર પેદા કરવું. રસોઈ એક એવું ક્ષેત્ર હે જે ભારી પૂંજીની આવશ્યકતા નથી રહેતી, બુનિયાદી સંસાધન પહેલે થકી જ ઉપલબ્ધ રહે, ને સબતે કી અહમ વાત કી કૌશલ આપણા કને પહેલે થકી જ મોજૂદ હે, આપણે બીજે કને શીખવા નથી જવું પડતું. સ્વરોજગારને જરીએ વ્યક્તિ ન કેવળ આપણે પરિવારનું ભરણ પોષણ કરી શકે, બલકી સમાજમાં આપણી પહેચાન ભી બનાવી શકે. જેવી વારે આ અવસર રસોઈ થકી જોડ્યો હો તેવી વારે આ અવસર હજી ભી સુલભ થઈ જાય હે. આજના યુગ ડિજિટલ યુગ મેં હવે કારોબાર ચલાવવા વલ્લે બજાર મેં દુકાન ખોલવું અનિવાર્ય નથી. મોબાઈલ, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા ને માધ્યમ થકી ભી આપણે રસોઈ મેં બન્યું થકું ઉત્પાદ સીધા આપણે ગ્રાહક સુધી પૂગી જાય હે. આ બદલાવ રસોઈને એક સીમિત સ્થાન થકી નિકાળીને વૈશ્વિક મંચ માટે લઈ આવ્યું હે.
0: હવે ચક્રતિબોન, એની સાથે આપણી બોનાને રસોઈ વ્યવસાયમાં નવાચાર ભી લાગવો હોગા. આપણે દેખો કે પારંપરિક જે વ્યંજન હે એનમે નવું હવા ને પેકેજિંગ આપણને પ્રસ્તુત કરવું હોગા. હેલ્ધી ફૂડ એટલે કહી શકાય કે સ્વાસ્થ્યવર્ધક જે ચીજે હે એને આપણને નિર્માણ કરવું હોગા. કેમ કે હવે આપણે દેખી રહ્યા કે સભ્ય જે મનક હે એ સ્વાસ્થ્યવર્ધક ચીજે માટે વધારે નિર્ભર થઈ ગયા હે. એને સ્વાસ્થ્ય વાળી જે ચીજે હે એ વધારે અસલ તરીકા થકી મળેગા, તો આપણે દેખો કે આપણી બોનોનો જે વ્યવસાય હે એ અસલ તરીકા થકી સાલી પાગા.
1: હવે અંજલિ પણ જેમ કે સ્વરોજગાર ને આત્મસન્માનની વાત કરો, તો રસોઈ થકી જોડે સ્વરોજગાર સિર્ફ આર્થિક આઝાદી નથી, બલકી માનસિક ને સામાજિક આત્મસન્માન ભી આપણે ના લે હે. જેવી વારે કોઈ વ્યક્તિ યા વિશેષતા આપણી બોન આપણા દમ માટે કમાઈ કરે હે, તેવી વારે ઇનામે નિર્ણય લેવાની ક્ષમતા વધે હે, આત્મવિશ્વાસ સશક્ત થાય હે, ને એના સાથે પરિવાર ને સમાજ માં એનું સ્થાન ભી ઓછું થઈ જાય હે. આ આત્મસન્માન સમાજ ને અગાડી લઈ જવાની તાકાત હે. એના સાથે રસોઈ થકી સ્વરોજગારની રાહ આસાન નથી, ઘણી બાધાએ આપણી બોનને સામે આવે. જેમ કે આપણે દેખ્યું અંજલિ બોન કે સમાજની માનસિકતા આપણી બોનને કામ બદલે બાધા બને હે, સંસાધનની સીમિતતા ભી બાધા બને હે, બજારની પ્રતિસ્પર્ધા ભી બાધા બને હે, તકનીકી જ્ઞાનની કમીને કારણ ભી ઈ અગાડી નથી બળી શકતી. પણ આ સબ ચુનૌતીને પાર કરવું અસંભવ નથી, યદિ આપણે મનમાં સંકલ્પ હો, પ્રબળ હો, તો આપણે હર દીવાર પુલ બની શકે.
0: હવે ચક્રતિબોન, આપે સહી કીધું, આજે જરૂરત હે અણી વાતને સમજવાની, સરકાર, સમાજ ને સ્વયં મહિલાઓને, કે એ અણી દિશામાં વધારે પ્રયાસ કરે, તાકી આપણી જે બોને હે એ વધારે થકી વધારે આત્મનિર્ભર બની શકે. આ સ્વરોજગાર ન કેવલ આપણી બોનને આર્થિક રૂપ થકી મજબૂત કરેગા, બલ્કી મય થકી આત્મસન્માન, આત્મવિશ્વાસ ને સામાજિક પહેચાન ભી એને સ્થાપિત કરેગા. એટલે આપણી બોનને અણી દિશામાં નિરંતર પ્રયાસ કરીને એક સમૃદ્ધ, સશક્ત ભારતનું નિર્માણ કરવું હોગા.
1: હવે અંજલિ બોન, તો આપણે કહી શકીએ આપણી બોનને કે જઈ વારે આપણે રસોઈની વાત કરો તો અક્ષર આપણી આંખમાં હામે ઘરેલું દ્રશ્ય ઉભરીને આવે હે. ચૂલ્હાની આંચ, મસાલાની ખુશબૂ, ભોજન પકાવતી થકી કોઈ બોન. પરંતુ હવે સમય આવી ગયો હોય કે આની છબીને એક નવી દ્રષ્ટિ થકી દેખવાનું. આજની રસોઈ કેવળ ઘરનું પેટ નથી ભરતી, બલકી સ્વાભિમાન, આત્મનિર્ભરતા અને સ્વાવલંબનની નવી ગાથા ભી રચી રહી હે. આ આધુનિક યુગ મેં રસોઈ એક ઉદ્યોગની પ્રયોગશાળા બની ચૂકી હે, જે હર વ્યંજન ને પસાડી મહેનત, હર સ્વાદ ને પસાડી આપણા સપના, અને હર બર્તન મેં આત્મબલની ઉર્જા સમાઈ થકી હે. આ રોટિયા કેવળ ગોળ નથી બનતી, બલકી આ સપના ને ભી પકાવે હે ધીરે ધીરે, પણ પૂરી યકીન ને હાથે. બોને, સ્વરોજગાર ની દુનિયા મેં રસોઈ એક એવી રાહ હે જે બડા થકી બડા નિવેશ, ડિગ્રી, દફતર ની મોહતાજ નથી. આ કેવલ હુનર ને આત્મવિશ્વાસ નો સચ્ચો ઉત્સવ હે. આ ઉત્સવ આજની બોનને, આજની યુવાઓને, ને આપણે ગ્રામીણ ભારતને ભી આર્થિક સ્વતંત્રતાની ઓર લઈ જઈ રહી હે. રસોઈ થકી નેકરે થકું સ્વરોજગાર હવે સિર્ફ એક વ્યવસાય નથી, બલકી એક આંદોલન બની ચૂક્યું હે, જેના મેં હર ગૃહિણી એક ઉદ્યમી હે, હર ચૂલો એક પ્રેરણા હે, ને હર તવા માટે શીખતી થકી રોટી આત્મનિર્ભર ભારતને નિર્માણનું પ્રતીક છે. એટલે હવે સામે આવી ગયું હોય કે આપણે ભી રસોઈને સિર્ફ સેવાનું સ્થાન નથી બલ્કિ સર્જનનું કેન્દ્ર માના.
0: હવે જાગૃતિ બોન આપે સહી કીધું તણી પ્રકાર થકી આપણે બોને કાર્યક્રમને માધ્યમ થકી હમસિસ કે હોંગા કેણાને હરતી રસોડા થકી જુડે જે વ્યવસાય હે એને અલગ અલગ પ્રકાર થકી ચીજને અપનાવીને પૂરી રણનીતિ બનાવીને કાર્ય કરવું હોગા તાકી એનોનું જે રોજગાર હે ઈ સાલી શકે ની અસલ તરીકા થકી આપણી આર્થિક સ્થિતિને હધારી શકે. તો આશા કરું હું કે આ હંગરી વાતે આપણી બોનોને ગમી હોંગા કેમ કે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટા પડવાનું. તો સૂટા તો પડ પણ સાથે પહેલા હમરી લાયક ઓર ગીત ને મોરે પડો સૂટા.

0: અંજલી બોન, ગીત આયુષ્ય પૂરું નણસ ગીત હાથે પડસ ઉઠા ઉમ્મીદ કર જે વાતે રહી કાર્યક્રમ ઘુમર મેં ઈ આપણી બોનને ગમી હુંગા. બોને આપને અમારું આજનો કાર્યક્રમ કેવો લાગ્યો એના બારે મેં પ્રાય સુજાવ આલી શકો આપણે આણા પતા માટે.
1: હવે બોને લખી લો મારું પતું. અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગથરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા આણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234.
0: તો બોને ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં એક ના વિષય ને હાથે તાર હુધી
1: રામ રામ રામ રામ.

0: ભાઈ બોનુ ગીત તો આઈશું પૂરું, અને ગીત બાદ એક વખત ફેરી આપ સબનું ઘણે માન સ્વાગત કરો હો અમારે આજને કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે ભાઈ બોનુ ગીત કે પહેલા આપને વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હો કે હરતે આદિવાસી સંસ્કૃતિ બહુઉદ્દેશ્ય કૃષિ વાનિકીનું એક સમાધાન થઈ શકે. તો ભાઈ બોનુ અણ વિષય માટે વાતચીત કરવા બદલે આજે આપણે કાર્યક્રમ થકી જોડી રહે મનીષજી સર. તો સપ્તકી પહેલા આપણે હામરી લણાની વાત અને મોરે કર આપણી વાતે. સર નમસ્કાર.
1: નમસ્તે અંજલિ.
0: સર આપકા બહોત બહોત સ્વાગત કરતે હૈ વાગડ રેડિયો પરિવાર મેં.
1: આપકા ઓર વાગડ રેડિયો કા બહોત બહોત ધન્યવાદ.
0: સર જૈસા કી આજ આપ હમારે કાર્યક્રમ ખેતીવાડી સે જુડ રહે હૈ

માઇન્ડ મોનો અણસ્કી થાતે કાર્યક્રમ ખેતીવાડીથી પડ સૂટ આપને મારું આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સુછા અમને આલી શકો અમારા અણા પતા માતે. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 3-2-7-0-0-1. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માતે. અમારો ફોન નંબર હે 9-4-6-0-0-5-1-2-3-4. તો ભાઈ બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માતે એક નવા વિષય ને હાથે તારુદી. રામ રામ. રામ રામ.

0: कार्यक्रम घूमर हमरवारी अमर हित्ती बुन ने आपनी बुन अंजलि
1: ने आपनी बुन जागृति नु
0: राम राम बुने आप हमरी रहो आपनो सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 एफएम माते ने आप सबनो घणेमान स्वागत करा हूं हमारे आज ने कार्यक्रम घूमर में
1: હવે બોને લઈને હાજર થઈ કે હા કાર્યક્રમ ઘૂમરને એક નવા વિષયને હાથે આજના આ કાર્યક્રમને માધ્યમ થકી અંજલિ બોન આપણે વાતે કરવા રહા રસોઈ થકી જુડ્યા વ્યવસાયને બારામે ને આ વ્યવસાય આપણી બોને હરતે કરી શકે એના બારામે જેમ કે એક એવું ક્ષેત્ર જે હર ઘરમાં મોજુદ હે એ હે રસોઈ જે આપણે સ્વાદ બણે હે સંસ્કાર પકે હે ને રોજગાર ભી મળે હે તાજે વાતે કરંગા કે આપણે જે ભારતીય રસોઈ હે ઈ આપણે આત્મનિર્ભર ભારતને દેડ હરતે બની શકે
0: હવે તો ચક્રી જીવન અણા વિષય માટે કાર્યક્રમ ઘુમર મે આપણી પુનતી કી ઘણા કની વાતે થાયંગા પણ કાર્યક્રમ શરૂ કરા એને પહેલા આપણી પુનને હમરાવી દા ગીત મોર કર આપણી વાતે
1: હવે તો બોને આપ સબ હમબર દનો આપણો રેડિયો આપણી વાતે વાગર રેડિયો 90.8 FM માટે

0: અંજલી બોન, ગીતતા આઈશું પૂર્ણના ગીતની બાદ એક વખત ફરી આપણી બોનોનું આપણે સ્વાગત કરવા આપણે આજની કાર્યક્રમ ઘુમર મેં. ને જેમ કે ગીતે કે પહેલા વિષય બતાડ્યું હતું કે આજે આપણે વાતે કરવા રહ્યા કે રસોઈ થકી જોડ્યા વ્યવસાય કયા કયા હે ને આપણી બોને આત્મનિર્ભર હૃદય બની શકે.
1: હવે તો જાગૃતિ બોન, આપણે દે કહો કે ભારત જેવા વિકાસશીલ દેશ મેં આપણી બોનોની આર્થિક સ્થિતિને મજબૂત કરવા બદલે સ્વરોજગારનું ઘણું મહત્વ હે. આપણી બોનો બદલે રચનાત્મક એણાની મહેનત ને એણાના સમર્પણની સ્વરોજગારની માધ્યમ થકી આપણે નવી ઊંચાઈએ માટે લઈ જઈ શકો. વિશેષ કરીને આપણા રસોડા થકી જોડ્યો તક જે વ્યવસાય હે એ ઘણા અસલ ને પ્રભાવશાલી સાબિત થઈ શકે. આપણે દે કહો કે રસોઈ થકી જોડ્યા વ્યવસાય ન કેવલ આપણી બોનોને આર્થિક નિર્ભરતા આલે હે, બલ્કિ એણાનો આત્મવિશ્વાસ ને સામાજિક સ્થિતિને ભી હદારે હે.
0: હવે અંજલી બોન, આપણે ઘણી અસલ વાત કરી જેમ આપણે ભારતની બોને સદીઓ થકી રસોઈ માં આપણી પ્રતિભાનું પ્રદર્શન કરતી આવી રહી છે. પહેલે આ કામ સિર્ફ પરિવાર બદલે કરતા હતા, જેમ કે ખાવાનું બનાવવા સુધી સીમિત હતું, પણ આજે આપણે દેખો કે રસોઈ વ્યવસાય અને સ્વરોજગારનું એક સશક્ત માધ્યમ બની ગઈ છે. આ વ્યવસાય ન કેવલ આપણી બોનને આર્થિક રૂપ થકી મજબૂત બનાવી રહ્યું છે, બલ્કિ સમાજમાં એની પહેચાન ભી બનાવી રહ્યું છે. જેમ કે રસોઈ થકી જોડ્યા લોકપ્રિય જે સ્વરોજગાર હે એના બારામાં અગર આપણે વાતે કરા તો ટિફિન સેવા ભી આપણી બોને કરી શકે ઘર મેં બહીને. જેમ કે બોને આપણે ઘર મેં ઘર થકી ટિફિન સર્વિસ શરૂ કરીને જે દફતર જવા વાળા છાત્ર છાત્રા હે યા કોઈ ઓફિસર હે યા કોઈ ભી મનક હે જે ઘર થકી બહારથી જઈ રહ્યું હે એના બદલે ટિફિન સેવા શરૂ કરીને સ્વાદિષ્ટ ભોજન આલીને એક આત્મનિર્ભર બોન બની શકે. કેમ કે આ કામ આપણે ઘર મેં બહીને ભી કરી શકા ને આપણે બીજે કે જવાની કોઈ જરૂરત ભી નથી રહેતી. બોને તો આપણી ખાવાનું બનાવવામાં તો માહિર હશે.
1: હવે ચક્રતિ બોન, આપે સહી કીધું એની સાથે આપણે અચાર પાપડનું બિઝનેસ કરી શકો, મસાલા બનાવી શકો, મીઠાઈઓ બનાવી શકો, નમકીન બનાવી શકો. એની સાથે આવડેના ટાઈમમાં આપણે દેખી રહ્યો કે ચોકલેટ બનાવવાની જે ચીજે હે એનો વ્યવસાય ભી આપણી બોને બદલે ઘણું નવું થઈ ગયું હે. આપણી બોને ઘરે કેક વગેરે બનાવીને હોમ ડિલિવરી ભી કરી શકે. આવું કરવા થકી આપણે દેખો કે આપણી જે બોને હે એ ખુદનો વ્યવસાય શરૂ કરી શકે અને ખુદને આત્મનિર્ભર બનાવી શકે. આપણે દેખો કે રસોઈ થકી જોડ્યા આ જે વ્યવસાય હે એ આપણી બોનોને આર્થિક નિર્ભરતા બનાવે હે, આત્મવિશ્વાસને વધાવે હે, સામાજિક પહેચાન એણાને બનાવે હે ને એણોનું જે સમય હે એ ભી સંતુલિત રાખે હે. કેમ કે આપણે દેખો કે ઘર થકી બહાર

0: એ વખત આપણી બોને કામ કરવા જાય તો ઘર પરિવારની એણાને હંમેશા ચિંતા લાગી ટકી રહે. એવા મેં એ ઘેરેસ રહીને આ કાર્ય કરીને આપણે ઘર પરિવારનું બી ધ્યાન રાખી શકીએ, એણાને પરિવારનો સહયોગ બી મળી શકે, જિંદગી સામાજિક બદલાવ થાય હે, સોરની શિક્ષામાં યોગદાન આપી શકે ને સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિમાં બી હદાર થાય હે.
1: હવે અંજલિબુન, એક એવી દુનિયા જે આપણે સ્વાદ સિર્ફ જીબાન માટે નથી બલકી ભવિષ્યને બી સવારે હે. આજે આપણે વાત કરી રહ્યા રસોઈને બારામાં, રસોઈ થકી ધુવો જે નીકળે હે એ સ્વાલંબનને પ્રકાશની ઓર બળે હે. આપણે દીક અંજલિબુન કે આપણી સંસ્કૃતિમાં રસોઈ સિર્ફ ભોજન પકાવવાનું સ્થાન નથી બલકી આ પરિવારની આત્મા હે, આપણી બોનની પહેચાન હે ને આર્થિક સશક્તિકરણનું નવું દ્વાર હે. વર્તમાન સમયમાં જઈ વરે આત્મનિર્ભરની આવાજ બુલંદ થઈ રહી હે, તઈ વરે રસોઈ નારી શક્તિની એવી નીવમાં તબદીલ થઈ રહી હે. આપણે કહી શકીએ કે આપણે આપણે કહીને કોઈ ભારી પૂંજી ન હો યા સંસાધન ન હો તો બી આપણે સ્વરોજગારની મિસાલ સ્થાપિત કરી શકો, જેમ કે આપણે ઘરે બહીને બી આ ચીજે ટિફિન સેવા કરી શકો યા એકબીજાને ખાવાનું ખવડાવીને બી આત્મનિર્ભર બની શકો. આપણે દીખા અંજલિબુન કે ભારતીય સમાજમાં રસોઈની પરિકલ્પના પહેલે થકી જ ઘરની કેન્દ્ર શક્તિ રહી હે. આ એ સ્થાન હે જે આપણે ઉર્જા નીકળે હે, સંસ્કાર પનપે હે ને પરિવાર જોડે થક્યું રહે. પણ સમયને હાથે આ પરંપરાગત સ્થાને નવું રૂપ લઈ લીધું હે, જેને આપણે રોજગારનું કેન્દ્ર કહ.
0: હવે ચક્રતિબોન આપે સહી કીધું તેની પ્રકાર થકી આજે કાર્યક્રમમાં આપણે ઘણી અસલ તરીકા થકી એ જાણી રહ કે આપણે રસોડા થકી જોડ્યા કયા કયા એવા વ્યવસાય હે જે આપણે કરીને ખુદને આત્મનિર્ભર બનાવી શકો. તો વાતે આપણે અગાડી આમસ કરતા રંગા, પર મારું મન થઈ રહ્યું હે કે કેમને આપણી પુનઃ આપણે એક ગીત હમરાવી દઉં.
1: હવે તો હમરા ગીત ને મોરે કરા આપણી વાતે.

0: જાગૃતિ બોલ, ગીત તો આવીશું પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપણે પાસે ફરો કાર્યક્રમ ઘુમર મેં. જેમ કે ગીત થકી પહેલા આપે ઘણી અસલ તરીકા થકી બતાડ્યું કે રસોઈ થકી જોડે જે કામ હે એ આપણી બોનને આત્મનિર્ભરતા થકી જોડે હે. આ સમય વાત કરો કે રસોઈ થકી જોડે જે વ્યવસાય હે એ આપણી બોને હરતે શરૂ કરી શકે, તો સબથી પહેલે તો એના યોજના બનાવવી હોગા, પછી એનાને પ્રશિક્ષણ લેવું હોગા, પછી એનાને જાગૃતિપૂર્ણ કચ્ચો માલ જુટાવવો હોગા. અને ઘણી વખત આપણે દે કહો કે આપણે મોટા સ્તર માટે કયું કામ શરૂ કરો તો એને બદલે આપણને પંજીકરણ ને લાયસન્સ ભી લેવું પડે. એને બાદ આપણને ગ્રાહક સેવા ને જે ચીજે હે એનામાં હદાર કરવું હોગા. કેમ કે ઘણી વખત આપણે દે કહો કે આપણે હેતુ કામ કરવું શરૂ કર દો, પણ ટાઈમ માટે આપણી કોઈ ચીજ હે એ આપણા ગ્રાહક સુધી ને પૂગે તો આપણે દે કહો કે આપણે જે કામ શરૂ કર્યું હે એનમાં આપણને નુકસાન ઉઠાવવું પડી શકે. તો આપણને પહેલા હિતની યોજના બનાવી લેવી હે ને હિતની જાણકારી પ્રાપ્ત કરીને આપણને કોઈ કામ શરૂ કરવું હે.
1: હવે અંજલિ પણ જેમ કે આપણે વ્યવસાયની બારે વાત કરી રહ્યા, સ્વરોજગારની બારે વાત કરી રહ્યા, તો સ્વરોજગારનું અર્થ હે આત્મનિર્ભર બનવું, બીજા માટે નિર્ભર નહીં રહેવું ને ખુદ બદલે આપણે અવસર પેદા કરવું. રસોઈ એક એવું ક્ષેત્ર હે જે ભારી પૂંજીની આવશ્યકતા નથી રહેતી, બુનિયાદી સંસાધન પહેલે થકી જ ઉપલબ્ધ રહે ને સબ થકી અહેમ વાત કે કૌશલ આપણે કને પહેલે થકી જ મોજૂદ હે, આપણે બીજા કને શીખવા નથી જવું પડતું. સ્વરોજગારને જરીયે વ્યક્તિ ન કેવલ આપણે પરિવારનું ભરણ પોષણ કરી શકે, બલ્કિ સમાજમાં આપણી પહેચાન ભી બનાવી શકે. જઈ વરે આ અવસર રસોઈ થકી જોડ્યો હો તઈ વરે આ અવસર હજી ભી સુલભ થઈ જાય હે. આજના યુગ ડિજિટલ યુગ મેં હવે કારોબાર ચલાવવા વલ્લે બજાર મેં દુકાન ખોલવું અનિવાર્ય નથી. મોબાઈલ, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયાને માધ્યમ થકી ભી આપણે રસોઈ મેં બન્યું થકું ઉત્પાદ સીધા આપણે ગ્રાહક સુધી પૂગી જાય હે. આ બદલાવ રસોઈને એક સીમિત સ્થાન થકી નિકાળીને વૈશ્વિક મંચ માટે લઈ આવ્યું હે.
0: હવે ચક્રતિબોન એની સાથે આપણી બોનાને રસોઈ વ્યવસાયમાં નવાચાર ભી લાગવું હોગા. આપણે દે કહો કે પારંપરિક જે વ્યંજન હે એનમાં નવું હવા ને પેકેજિંગ આપણને પ્રસ્તુત કરવું હોગા. હેલ્ધી ફૂડ એટલે કહી શકાય કે સ્વાસ્થ્યવર્ધક જે ચીજે હે એને આપણને નિર્માણ કરવું હોગા. કેમ કે હવે આપણે દેખી રહ્યા કે સભ્ય જે મનખ હે એ સ્વાસ્થ્યવર્ધક ચીજ માટે વધારે નિર્ભર થઈ ગયા હે. એને સ્વાસ્થ્ય વાળી જે ચીજે હે એ વધારે અસલ તરીકા થકી મળેગા. તો આપણે જે કહો કે આપણી બોનોનું જે વ્યવસાય હે એ અસલ તરીકા થકી સાલી પાગા.
1: હવે અંજલિ પણ જેમ કે સ્વરોજગાર ને આત્મસન્માનની વાત કરો તો રસોઈ થકી જોડે સ્વરોજગાર સિર્ફ આર્થિક આઝાદી નથી, બલ્કિ માનસિક ને સામાજિક આત્મસન્માન ભી આપણે ના લે હે. જે વરે કોઈ વ્યક્તિ યા વિશેષતા આપણી બોન આપણા દમ માટે કમાઈ કરે હે તઈ વરે એનામાં નિર્ણય લેવાની ક્ષમતા વધે હે, આત્મવિશ્વાસ સશક્ત થાય હે ને એના સાથે પરિવાર ને સમાજ માં એનું સ્થાન ભી ઊંચું થઈ જાય હે. આ આત્મસન્માન સમાજ ને અગાડી લઈ જવાની તાકાત હે. એના સાથે રસોઈ થકી સ્વરોજગારની રાહ આસાન નથી, ઘણી બાધાએ આપણી બોનને સામે આવે. જેમ કે આપણે દેખ્યું અંજલિ બોન કે સમાજની માનસિકતા આપણી બોનને કામ બદલે બાધા બને હે, સંસાધનની સીમિતતા ભી બાધા બને હે, બજારની પ્રતિસ્પર્ધા ભી બાધા બને હે, તકનીકી જ્ઞાનની કમીને કારણ ભી એ અગાડી ન બળી શકતી. પણ આ સબ ચુનૌતીને પાર કરવું અસંભવ નથી. યદી આપણે મનમાં સંકલ્પ હો, પ્રબળ હો, તો આપણે હર દિવાર પુલ બની શકે.
0: હવે ચક્રતિબોન આપે સહી કીધું, આજે જરૂરત હે અણી વાતને સમજવાની, સરકાર, સમાજ ને સ્વયં મહિલાઓને કે એ અણી દિશામાં વધારે પ્રયાસ કરે, તાકી આપણી જે બોને હે એ વધારે થકી વધારે આત્મનિર્ભર બની શકે. આ સ્વરોજગાર ન કેવલ આપણી બોનને આર્થિક રૂપ થકી મજબૂત કરેગા, બલ્કિ મય થકી આત્મસન્માન, આત્મવિશ્વાસ ને સામાજિક પહેચાન ભી એણાને સ્થાપિત કરેગા. એટલે આપણી બોનને અણી દિશામાં નિરંતર પ્રયાસ કરીને એક સમૃદ્ધ, સશક્ત ભારતનું નિર્માણ કરવું હોગા.
1: હવે અંજલિ બોન તો આપણે કહી શકાય આપણી બોનને કે જઈ વરે આપણે રસોઈની વાત કરો તો અક્ષર આપણી આંખમાં હામે ઘરેલું દ્રશ્ય ઉભરીને આવે હે. ચૂલ્હાની આંચ, મસાલાની ખુશબુ, ભોજન પકાવતી થકી કોઈ બોન. પરંતુ હવે સમય આવી ગયો હોય કે આની છબીને એક નવી દ્રષ્ટિ થકી દેખવાનું. આજની રસોઈ કેવળ ઘરનું પેટ નથી ભરતી, બલ્કિ સ્વાભિમાન, આત્મનિર્ભરતા અને સ્વાવલંબનની નવી ગાથા ભી રચી રહી હે. આ આધુનિક યુગમાં રસોઈ એક ઉદ્યોગની પ્રયોગશાળા બની ચૂકી હે, જે હર વ્યંજનને પસાડી મહેનત, હર સ્વાદને પસાડી આપણા સપના અને હર બર્તનમાં આત્મબલની ઉર્જા સમાઈ થકી હે. આ રોટિયા કેવળ ગોળ નથી બનતી, બલ્કિ આ સપનાને ભી પકાવે હે ધીરે ધીરે, પણ પૂરી યકીનને હાથે. બોને, સ્વરોજગારની દુનિયામાં રસોઈ એક એવી રાહ હે જે બડા થકી બડા નિવેશ, ડિગ્રી, દફતરની મોહતાજ નથી. આ કેવળ હુનર ને આત્મવિશ્વાસનો સચ્ચો ઉત્સવ હે. આ ઉત્સવ આજની બોનને, આજની યુવાઓને ને આપણે ગ્રામીણ ભારતને ભી આર્થિક સ્વતંત્રતાની ઓર લઈ જઈ રહી હે. રસોઈ થકી નેકરે થકું સ્વરોજગાર હવે સિર્ફ એક વ્યવસાય નથી, બલ્કિ એક આંદોલન બની ચૂક્યું હે, જેનામાં હર ગૃહિણી એક ઉદ્યમી હે, હર ચૂલો એક પ્રેરણા હે, ને હર તવા માટે શીખતી થકી રૂટી આત્મનિર્ભર ભારતને નિર્માણનું પ્રતીક છે. એટલે હવે સમય આવી ગયો કે આપણે ભી રસોઈને સિર્ફ સેવાનું સ્થાન નથી બલકે સજનનું કેન્દ્ર માના.
0: હવે જાગૃતિ બોન આપે સહી કીધું તણી પ્રકાર થકી આપણે બોને કાર્યક્રમને માધ્યમ થકી હમસિસ કે હોંગા કેણાને હરતે રસોડા થકી જુડે જે વ્યવસાય હે એનમે અલગ અલગ પ્રકાર થકી ચીજને અપનાવીને પૂરી રણનીતિ બનાવીને કાર્ય કરવું હોગા તાકી એનોનું જે રોજગાર હે એ સાલી શકે ની અસલ તરીકા થકી આપણી આર્થિક સ્થિતિને હધારી શકે. તો આશા કરો હું કે આ હંગરી વાતે આપણી બોનોને ગમી હોંગા કેમ કે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી છૂટા પડવાનું. તો છૂટા તો પડ પણ સાથે પહેલા હમરી લાયક ઓર ગીત ને મોરે પડા છૂટા
1: હોવે.